તો હરથી ઈલાજ બચશે. જેડા ગુરુ શબ્દ વાળે રોજ પરકર્મા કરતા હોય, રોજ બાણીયા દા નિતનેમ ભી કરતા હોય, શબ્દ વાળા ભી નાલ ભી જુડ્યા હોય, તે હું મેં ફિર ભી અંદરો ના જાવું. ગુરુ કા ફેસલા કહે.

ગવણ સવેળા વખત ગવણ ગવણ સત ગવણ વારુ ગવણ શ્રુતિ મહાગવણ જતવાકાર વેળ ન પાઈએ પંડતી જેવ વલી પુરાણ ભક્ત ન પાયો કાદિયા જે લેખણ લે પુરાણ ચેતવાર ના જોગી જાણે રુત મહન કોઈ જ કરતા સરઠી ગૌ સાજી આપી જાણે સોઈ કેવ કરે અખ કેવ સલાહી કેવ વર્ણી કેવ જાણા નાનક અખણ સબ ગોવાખ એક દુ એક સિયાણા ਵੱਡਾ ਸਾਹਿਬ ਵੱਡੀ ਨਾਈ ਕੀਤਾ ਜਾ